0: रेडियो स्टेशन 90.8 एफएम टांट्या भील रोज हांजे 6-8 वागे आपड़ी समस्या अने आपड़ो समाधान आपू रोज करहू वाते खेती ना बारा मा अने कमाई ना बारा मा एत्रे हमलता रेजो टांट्या भील नो रेडियो स्टेशन 90.8 एफएम
1: ભાવના આપણા ભાઈઓનું ઘરું ઘરું સ્વાગત કરીએ છીએ આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટેન્ટિયાવિલ 90.8

ભાજો મારી લડો આપણા હકની લડાઈ છે આપણા હકની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાજો મારી લડો મારા કાકા મારી કાકીઓ એ બધા સાલે સાલે

0: હિલ 90.8 FM, આપણો રેડિયો આપણી બાતેં.
1: આઈએ સુનતે હૈ અપની હી સંસ્કૃતિ કા એક ઓર સુંદર ગાના.